પ્રસારિત કરતા હો કાર્યક્રમ ભાવધારા. ભાવધારા या કાર્યક્રમાત સુરુવાતીલા આપણ ઐકનાર આહોત અજિત કડકડે यांच्या स्वरातलं नंदू होनप यांनी स्वरबद्ध केलेलं प्रवीण दवणे यांचं गीत.